0: સાથીરા, આપણી ફરમાઈશાને પડને લાગરી હોય કે આપણે રાજસ્થાની લોકગીતા અર ભજનારે ફરમાઈશી કાર્યક્રમ નિંબોળીને ઘણે ચાવશું સુન રહ્યા હો. સાથીરા, આગલી ફરમાઈશ માને લેખર ભેજી હે ગાંવ ખોખરાવાલી શ્રીગંગાનગર શું ફરમાઈશ ભેજનાળા નિયમિત રેડિયો શ્રોતા હે વિનોદ બારાસા, વિશાલ, વિકાસ, રોશની અર સગુન બારાસા.
1: રામદેવ રાસો ફરમાઈશ લેખન ભેજી ઓમ સિંહ તંવર, પ્રતાપ સિંહ ઓર

સાથીરા આપણી ફરમાઈશ તો મારે ત્યાં લગોલગ પૂગ રહી હૈ, પર ઉન શું પહેલાં સાથીરા આજ આપણે વાત કરા રાજસ્થાન રે હૃદય રે નામ શું પ્રસિદ્ધ અજમેર જિલ્લે રી। સાથીરા અજમેર રાજ મુખ્ય રૂપ શું રાજસ્થાન રો ઐતિહાસિક ઓર શિક્ષા રો કેન્દ્ર હે। અજમેર ને રાજસ્થાન રો દિલ ભી કહેવે હે। સાથીરા અજમેર શહેર રી સ્થાપના 1113 ઈસવી મેં અજયરાજ ચૌહાન ને કી હી। દુનિયા રી પ્રસિદ્ધ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી રી દરગાહ ભી અજમેર જિલ્લે મેં હી હૈ, જટે હર સાલ ઉર્સ મેળે મેં લાખો શ્રદ્ધાલુ શામિલ હોય હે। વિશ્વ પ્રસિદ્ધ ઓર દુનિયા રો એકમાત્ર બ્રહ્મા મંદિર ભી પુષ્કર અજમેર મેં હી હૈ। અઠેરો પુષ્કર સરોવર ઓર કાર્તિક મેળો ઘણો હી પ્રસિદ્ધ ઓર આસ્થારો મુખ્ય કેન્દ્ર હૈ। લાલ તાજમહેલ રે નામ શું પ્રસિદ્ધ સોનેજીરી નસિયા ભી અજમેર મેં હી હૈ। લોર્ડ મેયો કોલેજ NIT મહર્ષિ દયાનંદ સરસ્વતી વિશ્વવિદ્યાલય આનાસાગર ઝીલ ઢાઈ દિનરો ઝોંપડો તારાગઢ દુર્ગ અજમેર રો કિલ્લો ઓર અરાવલીરી પહાડિયા ઘણી હી મનમોહણી હૈ। સાથીરા 870 મીટર ઊંચી પહાડી માથે બણ્યોડો તારાગઢ કિલ્લે ને પૂરો રો જિબ્રાલ્ટર ઓર ગઢ બીંઠલી દુર્ગ રે નામ શું ભી જાણ્યો ચવે હે। અજમેર એડી જગહ હૈ જઠે ધર્મ ઇતિહાસ ઓર પઢાઈ તીનો એક સાથ મળે હૈ।

0: હોય તો ખેતી રે સાથે સાથે બીજા કામ બી એને કરના પડી, ખેતી રો મેળ હે પશુ ધન.
1: સહી કહે ગુરુન્દ્રભાઈ, દોનો પુરખ હૈ એક દૂસરા. ખેતી શું દેખો કે ફસલ જા ચારો ઉજા હાથે, વો ચારો પશુ વાસ્તે કામ આ જા. પશુ દેખો દૂધ દેવે, દૂધ કઈ ભાંત ભાંત રજી કા ડેરી રજી કા ઉત્પાદ હૈ વે બણ જા. ઓર સગું મોટી સગળ શું બેસી બાત આ હૈ કે સા પશુ ગોબર દેવે, વા ગોબર જકો હૈ વર્તમાન ટાઈમ રે મેને ખેતર મેને બહોત હી મહતી આવશ્યકતા રહા. ક્યા કરે જીતરી ભી પશુઓ રો જીકો ગોબર જીકો હૈ મિટ્ટી મે લાગે કરે તો જીકી ફસલ વે અચ્છી વે, આપા ભી જીમા કરા તો સ્વાસ્થ્ય રી ડીટ છું આપણ વાસ્તે ભી બહોત બઢિયા માની જ્યા કરે.
2: ઓ સાવરિયા.

0: પટ્ટો દીયો કે ભાઈ થઈ આકરો કરો ધન બળ બુલાલી
1: ભલે બુલાલી
0: અની હોય જ ધર ઘર બેઠો
1: બસ સહી
0: વાત આ બાતે તો જોતી બસુ ઈચ્છો કા કામ ઘરે કર્યા આ રામી કોઈ ની ભૂલ શકે અને પરબાતે પોર ધોગદા કોટી કોટી નમન કરા મન મનડેરા ભૂલ છે દવા અરે કિસાન મજદૂર વાત છો કા કામ ઘરે કર્યા ભલે
1: બનારસી દાસ આજ રે દિન 1912 માં જન્મ વિયો હોણો ઓર અને બનારસી દાસ બાબુ બનારસી દાસ રે નામ ભી જાણો
0: હા બાબુજી હા ભાઈ
1: હા સર ભારતીય રાજનીતિજ્ઞ ઓર ઉત્તર પ્રદેશ રા મુખ્યમંત્રી રિયોડા
0: રિયોડા ભાઈ રિયોડા પુખતા મિનખા તો જગસાવા કામ કર્યા ની કોઈ ની ભૂલ શકે કોટી કોટી નમન હે મનડેરા ભૂલ છડાઉં ભલે
1: વીએસ રાજશેખર રેડ્ડી આજ રે દિન 1949 રાનો જન્મ વિયો હો એ 2004 ઉ લેન 2009 તક આંધ્ર પ્રદેશ રા મુખ્યમંત્રી રિયોડા હા ઓર કોંગ્રેસ પાર્ટી રા સદસ્ય હા
0: કી કોઈ કોઈ કોઈ પાર્ટી રો કી કેની મેમ્બર મુખ્યમંત્રી પોદે તક પૂગણો ચોકા કામ કરના તો મિનગાને યાદ રહી હે રાની કોટી કોટી નમન હે મનડેરા ફૂલ છડાઉં ભલે
1: ગિરિરાજ કિશોર આજ રે દિન 1937 રાનો જન્મ વિયો હો એ લેખક હા ઓર હિન્દી રા પ્રસિદ્ધ ઉપન્યાસકાર હા કથાકાર હા નાટકકાર હા
0: ગુણી વિદ્વાન
1: આલોચક હા
0: ભાઈ દેખે બહુ ગુણી
1: બહુ ગુણી આસા
0: તો ચોકા કામ કરી ગયા તો આની કોઈ ની ભૂલ શકે કોટી કોટી નમન હે મંદડેરા ભૂલ ચડાવો ભલે
1: સૌરવ ગાંગુલી આજ રે દિન 1972 રાનો જન્મ વિયો એ ભારતીય ક્રિકેટ રા પૂર્વ કપ્તાન હેસા અને દાદા રે નામ હું જાણી છે
0: અરે હા ભાઈ દેખે કે તો ફૂટ ના કરના હે છો કા ખેલાડી ખેલાડી આ કર્યા
1: હા સા
0: આ રાને કોટી કોટી બધી હે
1: હા સા
0: આ રાને કે ભગવાન હાજર પર કે ભાઈ આપ જેડા કે નહી કે ભાઈ કલા બકે ખેલાડી
1: ખેલાડી હા અનિતા કુંડુ આજ રે દિન 1991 રાણો જન્મ વિયો હરિયાણા રે માયને એ ભારત રી પ્રસિદ્ધ પર્વતારોહી હે એ હરિયાણા સરકાર રી તરફ આને નારી શક્તિ રો પુરસ્કાર ઓર કલ્પના ચાવલા એવોર્ડ આને સન્માનિત કર્યો છે
0: જો કા કામ કરિયા કે ની થે હિમાલય ભાગર મા ચડ્યા
1: હા સા
0: તો ભગવાન આને હજત જ રાખે કોટી કોટી બધી હે
1: હા સા
0: ઓર આપ જેડા કે ની ભળે કે ભાઈ કોઈ મિનકા નહીં કાવે બારી કોઈ નામ કરાવે ભલે
1: ગિરિજા વ્યાસ આજ રે દિન 1946 રાનો જન્મ વિયો હો એ ભારતીય અખિલ ભારતીય મહિલા કોંગ્રેસ રા અધ્યક્ષ ઉદયપુર વાળા
0: મોટો ટીકી લગાવતા ગિરિજા વ્યાસ જી હું કઈ વાર મળ્યો
1: હે
0: હા અરુબરુ માર કઈ
1: હા સર 2025 ને જ ફોત વિયા
0: હા આમાસો માં હોતા ભાઈ તો કે નહીં કે પર કે ભાઈ કે થેટ કે દિલ્હી વાળી સરકાર મેં કઈ હોતા મોટા માળિયા
1: સહી વાત
0: અરજો કા કામ કર ગયા રાજસ્થાન ની બેટી હા તો હેલી તો કે નહીં કે આપ રે ટાઈમ માટે જીકા કામ કર્યા ઉન કારણ હું આજ મેવાડ મેં કઈ આ કે દેશ મે આને હે જીકો કે નહીં
1: યાદ કરે સહી
0: તો ભાઈ આની કોટી કોટી નમન કરા મંદડેરા ફૂલ ચડાવા ભલે
1: અબે જકા ફોત વિયા હે પણ મે ચંદ્રશેખર આજ રે દિન 2007 રા ફોત વિયા હા એ જનનાયક રે નામ ભી જાણી છે ઓર નવેમ્બર 10 નવેમ્બર 1990 ઉ લેન 21 જૂન 1991 તક એ ભારત રા
0: પ્રધાનમંત્રી અર બલિયે રહા બલિયા ઉત્તર પ્રદેશ અર બડા કે નહી કે બડા બિરલા મિનખા અર ભલી રાજગાજ કમ હમારી પણ જોર હો અર બે સિન ટાઈમ રા ભાઈ દેખે દિલ્હી વાળી બા પંચાયત મેં બોલતા નહી તો કે નહી એકદમ સન્નાટો હો જતો એડા બડા કે નહી બોલા રા વગતા હા તો આની કોઈ નહી ભૂલ શકે દેશ વાસ્તે ચોખ્ખો કામ કર્યો અને કોટી કોટી નમન હે મંદડેરા ફૂલ ચડાવો ભલે
1: જગદીપ અણ પૂરો નામ એસા સૈયદ ઇશ્તિયાક અહમદ જાફરી ઓર આજ રે દિન 2020 રા ફોત વિયા હા એ હિન્દી જકી હિન્દી ફિલ્મા હે ફિલ્માઈ ને હાસ્ય અભિનેતા રો કિરદાર નિભાયો હસા ઓર એ 400 અધિક ફિલ્મ કરી
0: હા કરી અરે તો હા ઘણા કરતા ભાઈ અરે કદી કદી તો હે જે કઈ કે પહેરવાસ કરતા કદી કી કરતા નામ તો એ જે હરસા હરસા મિન કા ને હે જે કો કે યાદ રખા દિયા
1: સહી વાત
0: તો આની હે જે કો કીધતરા ગુલ પેશ કરા કોટી કોટી નમન કરા મંદડેરા ફૂલ ચડાવા
1: હા સર
0: અરે માતે કોઈ કેમરો ફેરીડું ગીતડું હુણો
1: હુણાય દઉં
0: હો હુણા
1: હા સર હુણો

0: નીલમ એક દો બાત હું કહું કે મેં સાટરા દિન હે તો આવતા જાવતા દેખે કે હાલ
1: જરૂરી
0: કડી ખાડે ખોકજી પાણી બે મન કર લે કે હું હિનાન કર નહી પડે પાણી તુજો કોઈ બિજલી ના થંભા દૂજા લાગોડા હે તો બહુ આગો રહેણો આ ધાવ ડાંડો કઈ હે કે મેં દેખે પાદર પાણી પીવડો થોડો કૂદી ઘણો તો હું સાવચેત રહ્યો ઓર ઘણા ક્યાં ની ભીજના કીજના નહીં કરના આ જેકો કોઈ બીમારીયા ઉજા કરજા ઈ વાત હે બાતરી સાવચેતી રાખો ઓર હવે ઇને સાવચેતી ને માનો તો હુક પાઓ ભાઈ એ મારો કી જા કોની કોઈ વાત
1: નહી વાત માન લેવું
0: વાત તો હમે ભાઈ દેખે તારે ઊંચા આઈ ગયા પ્રોગ્રામ નો ટાઈમ ઈ હોગો પૂરો તો ભાઈ સેનાઓ લેવા હિત
1: રામ રામ.